જે મુઆકા ઘરમે ગરમ પિતરી તે અગાવ સિયાણે પિતરી ચોર કરે બટિયા હાથ દલાલ કે મસ્તી કરે.

0: સત્યો કર રખ્યો સુત પર રસોઈ ના સુતેવ ન ઉતરે જ્ઞાન તાર ધો
1: ગલ મન કા સુખ લોગ હે જેવા સુત પૂર